નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. બપોરના પણ આ બે વાગી ચૂક્યા છે અને હું છું અમિતા. તમે સૌ કંઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ હતો રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 5 ઓગસ્ટ અને સ્ટુડિયોની ઇંગ્લેન્ડમાં 1:46 થઈ ગઈ છે. ને એવરી બુધવાર એટલે એવરી વેનસડે આપણો કાર્યક્રમ હોય છે ગુજરાતી કાર્યક્રમ, પોણો કલાકનો કાર્યક્રમ હોય છે. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગી, શ્રોતાઓ કહેવાય છે ને કે જિંદગી જીવવાની બે રીત છે, કાં તો કોઈ ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું. અથવા એટલે એવું કહેવાય છે ને કે ભાઈ અગર તમે થાકી ગયા હોય તો કોઈ જગ્યાએ ખૂણામાં જઈને તમારી જીવવાની જિંદગી છે રડી લેવાનું, અથવા તો કોઈ ખૂણો લઈને તમારે લડી લેવાનું. તે કહેવાય છે કે ભાઈ તમે અગર હાસિલ નહીં કરી શકતા હોય તો લડી લેવાનું, અગર તમે જીવવા માંગો છો તો કોઈ જગ્યા ખૂણામાં ગઈને રડી લેવાનું. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ જે ગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી મેશઅપમાંથી તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અમારા સાથે એમ જ બની રહેશો અત્યારે સુધી લઈને હવે 2:30 વાગ્યા સુધી, અને સ્ટુડિયોની ઘડિયાળમાં 2 વાગી ચૂક્યા છે. અને હું છું અમિતા. તો ચાલો ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ. કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું ભાઈ સુંદર મજાનું ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું. હે જો

વહી ગુજરીધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેણમાં 2:05 થઈ ગઈ છે. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, જે વ્યક્તિ પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે ને, તે જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી બચી જાય છે. કારણ કે ભાઈ, તલવારનો ઘા ભરાઈ જાય છે, પણ કહેવાય છે ને કે ભાઈ, શબ્દોના ઘા ઘણીવાર આખી જિંદગી સુધી રહી જાય છે. એટલે કહેવાય છે ને ભાઈ, જ્યારે જે વ્યક્તિ વાણી ઉપર નિયંત્રણ રાખે છે ને, એ જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી બચી જાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે સુંદર મજાની એક એક્ઝામ્પલ લઈ લઈએ તો, તલવારનો જે ઘા હોય છે ને, ધીરે ધીરે ધીરે કરીને ભરાઈ જાય છે. પણ જ્યારે આપણે શબ્દોની વાત કરીએ તો શબ્દોનો ઘા ધીરે ધીરે જિંદગીભર સુધી યાદ રહે છે, એ ભરતો નથી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, પ્રિયા સરૈયાના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. તો શ્રોતાઓ કહેવાય છે ને, જ્યારે આપણે ટાઈમની વાત કરીએ તો ટાઈમ આ દુનિયામાં ફક્ત સમય જ આપણો છે. જો સમય યોગ્ય હોય તો બધા આપણા છે, નહીં તો કોઈ આપણું નથી. એટલે કહેવાય છે ને, આ દુનિયામાં ખાલી ટાઈમ જ, એટલે કે ટાઈમ એટલે કે સમય જ આપણો છે, અને યોગ્ય સમય હોય નહીં તો બધા આપણા છે, નહીં તો ભાઈ કોઈ નથી આપણું. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. 2020 નું ગુજરાતી મેસઅપમાંથી લેવામાં આવેલું ઉન્નતિ સાના અવાજમાં.

બસ ભાઈ, તમારી સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે તમારી સાથે વાતો કરતા કરતા, અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે, તો એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

હાઇ કઈ તે ગમત બાપ રે બાપ સબ કોઈ નાચતા ગાવતા ઝુમતા એમ કે સંગે સંગે ઓર અગલા ગીત દેખી મેં પકૈયા રાજા કોંચ પકડબાહો ગરમા ગરમ પૂરી કઠર કે ટકારી કચ્છુ ઓર કોંચી પીમા કે અચાર હા શ્રાવણ માસ લતા આજકલ સબ કોઈ વેજીટેરિયન ખાના ખાતા ક્યા બાત હૈ ક્યા બાત હૈ તહગી જન દેખી મેં પકૈલે રાજા હૈગી ચાતે હમની કે ભૌજી સ્વયં પ્રભા ખાતેર ઓકર ઘરોલા રવિરાજ કે નામ ઓકર બેટા ઓકર સાસુમાં ઓર સબ બોહાદુ ઓર બિચુક પરિવાર કે નામ આપ હવન લાલ માટી સે અમૃતા ડુંગુર વહાં સે હવન જા ઓર બેશક હમી કે સાથ દેવતવન રાજ નારાયણ જીવ ભી હમી કે સાથ દેવતવન બતવન પ્રતાપજી પ્રોગ્રામ એકદમ ચકાચક ટન ટના ટન ટન બહુ બહુ ધન્યવાદ ઓર ઉમીરા બોલતવન હમની સે દૂ દિન કે જિંદગી વાત જી રે ભૈયા હસી ખુશી સે કાજ ની કાલ કોણ છે કે બા કાલ તક કોઈ નહીં દેખ લગભગ કલ હો ના હો ઓર બેશક યહાં પર હૈ સામને તો લોગ કે સાથ દેખા થી ભોજપુરી તર કા પ્રોગ્રામ હૈ રાત કે 11 બજે લે ઓર સમય દેખા થી સર હાલી હાલી જાતા ફિર કોઈ 9 બજે રહલ અભી 10 બજ કે 35 હો ગલ બા બહોત જલ્દ સમય જો હૈ ભગતે જાતા હા તો સ્વયં પ્રભા આઈ ગીત ચલી ભૌજી તોહર કાતે તોહર ઘરોલા રવિરાજ તોહર બેટા પ્રત્યક્ષ ઓર સબ બહાદુર ઓર બિચુક પરિવાર કે નામ ઠીક બા ભૌજી ઓર ભૌજી બરા જોર નાચતા ભાઈ રવિ કે સાથ તો પ્રત્યક્ષ બાબુ કે ચાચુ પ્રતાપ કે ઓર સે ચાચી રાની કે ઓર સે હમર પરી કે ઓર સે હમર બેટી પરી કે ઓર સે પ્રત્યક્ષ કે ઢેર સારા પ્યાર ઢેર સારા આશીર્વાદ ઠીક બા और चला भी सुनब जाए गीत देखी मैं पकैया राजा जब देखी के बाद बोलते जब हाँ हर प्रकार के पकवान भाई जैसे श्रावण मास चला था तो शाकाहारी भोजन जैसे ढे मना तकारी सकब पका कैसे बोल रहा सब पनीर के तकारी पनीर उगाई में पनीर मसाला में और कौन सी बा